0: સહિયારા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયાર.
1: ત્રણેય કોલેજમાં
2: ચિંતા ના કર,
1: ફીસ તો જો.
3: શું હાલ છે? શું થયું?
2: ફીસ નું ટેન્શન.
3: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
4: આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: તો હે પ્રભુ, આપે તો એવું ફલક આપજે કે બે રોક ટોક ઉડી શકું એવો મલક આપજે.
1: ખબર છે, માંગ્યું મળતું નથી સૌને અહીં, તોય મારી આસ્થાને એક ઝલક આપજે.
0: છું સવાર જે નૌકા પર હલે શું બની જા, સાથ તારો મને કિનારા તલક આપજે.
1: હરક શોકના શમણા અને ઓથાર પણ સઘળું એ સમાવી દઉં ને તેવી પલક આપજે.
0: વેરાણા છે જે અચરજો તે વેર્યા અહીં, મટકું એ મારેના નજર અપલક આપજે.
1: સુરમાં ગાઈ શકાય સ્તવનો તારા ગાવાને, ઉતારીમાં કોયલની મીઠી હલક તો આપજે.
0: ચિંગનાબેન, આપણે પ્રભુને એવી પ્રાર્થના તો અચૂક કરીએ એટલે પ્રભુ પૂરી એ કરે છે, પણ આ કળિયુગમાં સાક્ષાત ભગવાનના દર્શન થવાના તો રહ્યા, પણ પોતાની પ્રતિકૃતિ રૂપે એણે એક સરસ મજાનું સ્ત્રી પાત્ર ધરતીને અને આ જગતને આપ્યું છે. સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાના કુટુંબને, એની આસપાસના લોકોને બને એટલું સરસ મજાનું સુમેળભર્યું જીવન આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે અને બધા સંબંધોને સરસ રીતે નિભાવી પણ જાણે છે.
1: અને સ્ત્રી છે ને સૌથી વધુ ક્યાં રહે ખબર છે? રસોડામાં.
0: રસોડામાં
1: સ્ત્રીને રસોડાની રાણી કહેવામાં આવે છે, અન્નપૂર્ણ કહેવામાં આવે છે. અને ત્યારે કહેવાનું મન થાય કે ચાલને તારા માટે રસોડામાં બે સારા સ્પીકર મુકાવી દઉં તો તને રસોઈ કરતા સારું મ્યુઝિક સાંભળવા મળે. ત્યારે સ્ત્રી શું કહે છે ધારાબેન ખબર છે?
0: હા હા.
1: ત્યારે તે ખડખડાટ હસીને કહે છે કે રસોડાના અવાજો છે ને એ જ તો મારા દોસ્ત છે.
0: અને બહેનો, આવા રસોડાના અવાજો આ કવિતા સાંભળતા સાંભળતા તમને પણ સંભળાશે. સાંભળજો હો, નળના ટપકવાનો ટપ ટપ અવાજ,
1: કડાઈમાં ફરતા ચમચાનો ગરમ અવાજ,
0: તેલમાં પાણી પડે ને તો થતો તળ તળ અવાજ,
1: હિંગવાળા વઘારનો છમ છમ અવાજ,
0: કુકરની સીટીનો તો મોટો બધો અવાજ,
1: કોફીના કપમાં ફરતી ચમચીનો કોમળ અવાજ,
0: તવી અને સાણસીનો એક સૂર થતો અવાજ,
1: વાસણોનો ખણખણ અવાજ.
0: અને આ બધા અવાજો જાણે કે તમને રસોડામાં જ પાછા લઈ જાય, કેમ ખરું ને બહેનો?
1: અને અત્યારે આપણી બહેનો પણ રસોડામાં જશે એટલે આ બધા અવાજો તો સંભળાતા
0: જશે.
2: નથી જે મજામાં ખાલી બાવડા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો ગોતીલો.

0: બહેનો, રસોડો એટલે સ્ત્રીની લાગણીઓથી ભરેલો ઓરડો. અહીં સ્ત્રી પોતાની સાથે કેટલીય વાતો કરતી હોય છે.
1: પોતાની સાથે વાતો કરતી કરતે એ સરસ મજાની જે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે ને, એમાં એ અલગ અલગ જાતના મસાલાનું એવી રીતે સરસ સુયોજન કરે છે. આપણા સ્વાદને તો સંતોષ આપે જ છે, પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યની ખ્યાલ પણ રાખે છે. અને આવા અનેક કઈક કેટલી જાતના મસાલા છે જે આપણી તંદુરસ્તીમાં ખૂબ ઉપયોગી નીવડે છે.
0: તો ધારાબેન, રસોડામાં સૌથી મહત્વનો ડબ્બો હોય ને તો એ કયો છે ખબર છે?
1: હું સમજી ગઈ હો જીજ્ઞાબેન.
0: હા ધારાબેન, પ્લેટફોર્મ પર પડેલો મસાલાનો ડબ્બો. અને એ મસાલાના ડબ્બામાં રાઈ હોય, હિંગ હોય, હળદર હોય, જીરું હોય, મરચું, મીઠું, ધાણા જીરું,
1: મેથી, અજમો, સુવા
0: અને આવા કેટલીય જાતના મસાલા હોય કે જે મસાલા છે ને એ આપણા શાકભાજીને અને રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે અને સાથે સ્વાસ્થ્ય પણ આપે છે. તો આજે આપણે એવા જ મસાલાની વાતો કરીશું.
1: અને એમાં જો આપણે વાત કરીએ ને જીજ્ઞાબેન, તો સૌથી આપણે પેલી વઘારમાં નાખીએ રાઈ. રાઈની ઉપયોગીતા શું? તો કે દરેકના રસોડામાં રાઈ તો હોય જ, પણ રાઈ મેથીનો વઘાર છે ને એ ખાવામાં અદ્ભુત લાગે અને સાથે સાથે એ અથાણા અને રસોઈને પાચક પણ બનાવે છે. આ રાઈ છે ને એ પાચન અને રુચિપ્રદ પણ છે. અને ખાસ કરીને જે મરચાનું રાઈ ચડાવેલું અથાણું હોય ને, આ અથાણું ખૂબ જ ગુણકારી છે. અને આપણી પાસે તો મસાલાઓનો ખૂબ મોટો ખજાનો છે. દરેક ગૃહિણી આ દરેક મસાલાને સારી રીતે સમજે પણ છે અને એના ઉપયોગની માત્રા અને પ્રમાણને પણ ઓળખે છે.
0: અને ધારાબેન, રસોઈમાં માત્રા અને પ્રમાણનું જ મહત્વ છે. જો ભીંડાનું શાક છે ને એ તમે પણ બનાવો અને હું પણ બનાવું, પણ તો પણ બંનેના શાક બનાવવામાં ઘણો ફેર હોય.
1: કે હથરોટી તો દરેક સ્ત્રીની અલગ અલગ જ હોય.
0: બહેનો, રાઈ પછી વારો આવે છે હળદરનો. હળદર છે ને એ સ્ત્રીઓને અતિપ્રિય હોય છે. હળદર વિના રસોઈ અને અથાણા તો શક્ય જ નથી. અને તેથી જ તો હળદરને રસોડાની રાણી કહેવામાં આવે છે. આમ જોઈએ ને તો હળદરના ઔષધીય ગુણો તો અપાર છે. તે પાચન તંત્ર પર કામ કરે છે. ખોરાકની સાથે જો હળદરનો ઉપયોગ કરવામાં આવે ને તો તેના વિશિષ્ટ ગુણો પણ પ્રાપ્ત થાય છે. હળદર સ્વાદમાં તીખી તથા કડવી છે. તે કફ અને પિત્તનું પણ શમન કરે છે. ઘા અને ચાંદાને રૂઝવે છે અને ચામડીના વિકારોને પણ દૂર કરે છે. હળદર પાંડુરોગ, શરદી, આંખના રોગો, સોજા અને પ્રમેહને પણ મટાડે છે. હાડકા ભાંગ્યા કે તૂટ્યા હોય ને તો હળદરના સેવનથી સંધાઈ પણ જાય છે. હળદરથી ભોજન તો સ્વાદિષ્ટ બને જ છે, સાથે રુચિ ઉત્પન્ન કરે છે અને રંગ પણ ઉત્પન્ન કરે છે. રસોઈમાં હળદરનો ઉપયોગ કરવાથી શાકભાજીમાં જે સૂક્ષ્મ જંતુઓ હોય છે ને તેનો નાશ થાય છે. તેમજ અથાણામાં પણ હળદરનો ઉપયોગ કરવાથી તે બગડતા નથી. આ રીતે હળદર તો રસોડાની રાણી છે.
1: અને બહેનો, હવે વાત કરીએ હિંગની. જેમ રસોડામાં હળદરનું સ્થાન અગત્યનું ને, એવી રીતે હિંગ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણે જે પણ ખોરાક ખાઈએ એમાં હોજરીમાં અને આંતરડામાં ગેસ ટ્રબલ અથવા વાયુનો પ્રકોપ આપણને થયા જ કરતો હોય. તેમજ વ્યવસ્થિત પાચન ઘણાને ન પણ થતું હોય. ક્યારેક કેટલાક કારણોસર જઠરનો અગ્નિ મંદ પડી જાય છે અને તેના કારણે હોજરીમાં કાચો રસ એટલે કે આમદોષ, આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એને કંટ્રોલ કરવામાં હિંગ ખરેખર એક ઉત્તમ દવા તરીકે કામ કરે છે. તેના સેવનથી પાચન પણ સરસ થાય છે, ભૂખ લાગે છે અને વાયુ પણ શાંત થઈ જાય છે. અને આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એનો

0: તો સંપૂર્ણપણે નાશ કરી દે છે. દાળ શાકમાં હિંગનો વઘાર કરવામાં આવે છે, એની સુગંધ આજુબાજુ ફેલાય ને તો એનાથી રસોઈ તો જોરદાર આંગળા ચાટી જાય એવી સ્વાદિષ્ટ બને છે. અને ખાસ કરીને કહેવાનું કે બહેનો, હિંગ છે એ ગર્ભાશયનું સંકોચન પણ કરે છે, એટલે કે વાય, દમ, ઉધરસ અને આફરાને તો મટાડે જ છે, સાથે સાથે ગર્ભાશયને થતા જે રોગો છે ને એમાં પણ ખૂબ કામ લાગે છે. મગજને અને યકૃતને એટલે કે લીવરને બળવાન પણ બનાવે છે અને મળને બાંધી દે છે, એટલે કે મરડો અને ઝાડાને મટાડવામાં પણ મદદરૂપ બને છે. અને ખાસ કરીને જે આજે વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે, તો આ હિંગ છે ને એ આ હૃદય રોગમાં તો ખૂબ જ પ્રભાવકારી અને અસરકારક નીવડે છે અને હૃદયને બળવાન પણ બનાવે છે.
1: ધારાબેન, હવે વાત કરીએ જીરાની. ધાણાની સાથે જીરું હોય છે ને એ બંને એક સાથે ખાંડી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે, તેને ધાણા જીરું કહેવામાં આવે છે. જીરાના ચપટા બીજ થાય છે, તેનો સ્વતંત્ર રીતે પણ ઉપયોગ થાય છે. દાળ અને શાકને જીરાથી વઘારવામાં આવે ને તેમજ દહીં અને છાશમાં પણ ધાણા જીરાનો પાવડર ઉમેરીને જો ઉપયોગ કરવામાં આવે ને તો ખૂબ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જીરું છે ને એ ખોરાકનું પાચન કરે છે, વાયુને દૂર કરે છે અને જીરું પેશાબના તમામ રોગોને દૂર કરી પથરીને પણ મટાડે છે, તથા ઉલટી અને ઝાડા કે અપચો હોય કે આફરો હોય ને કે તાવ પણ આવ્યો હોય તો તેને પણ દૂર કરે છે. તો બહેનો, છે ને મજાની વાત?
2: હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી,
3: એ જૂનાગઢ ના સીતાફળ એ મારા ધોળકાના દાડમ.

0: અને હવે વાત કરીએ કે જેનાથી રસોઈમાં ચાર ચાંદ લાગી જાય છે, એવા આદુ અને સૂંઠ. આપણા સૌના રસોડામાં બહેનો આદુ ને સૂંઠ તો હોય જ. દાળ શાકમાં આદુ તો નાખવું જ જોઈએ અને એનાથી સ્વાદ પણ જોરદાર થાય. અને આદુને જો યાદ કરીએ તો સરસ મજાની ચા અને ચટણી તો યાદ જ આવે ને. આદુવાળી ચા પણ બનાવવી જોઈએ અને આદુ અને કોથમીરની ચટણી પણ બનાવવી જોઈએ. અને સૂંઠની જો વાત કરું તો છાશમાં સૂંઠનો પાવડર ઉમેરીને પીવાથી છાશ સ્વાદિષ્ટ તો લાગે જ છે, પણ પાચનમાં પણ સરળતા રહે છે. અને છાશથી જો કોઈને એસિડિટી થતી હોય ને તો એનો ભય પણ ઘટી જાય છે. શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે બધો મસાલો ખરીદીએ. આ મસાલામાં આદુ, કોથમીર, ફુદીનો, લીલા મરચા આ બધું સાથે તો લેવાના જ. એટલે આદુ વગરનો મસાલો કદાપી આપણે લઈએ જ નહીં. આ દ્રવ્યો છે ને એ અગ્નિને પ્રદીપ્ત કરે, એટલે કે પેટમાં ભૂખ લગાડે, પાચન કરે, આપણને કબજિયાતની તકલીફ પણ દૂર થાય અને કાચા રસને પણ દૂર કરે. ઉલટી હોય, પેટનો દુખાવો હોય, ઉધરસ હોય, હૃદય રોગ હોય, શરીરમાં કોઈ જગ્યાએ સોજાનો ભય હોય, અથવા તો બહારના અંગોની સાથે સાથે અંદરના કોઈ અવયવોમાં સોજા હોય ને, હરસ હોય કે ગેસ હોય, આ બધી જ જગ્યાએ આદુ અને સૂંઠ એ ખરેખર સોના જેવું કામ કરે. અને આદુ અને સૂંઠ તો પરમ હિતકારી છે જ, સાથે સાથે રસોઈમાં ખાસ કરીને દાળ શાકના અને વિવિધ ફરસાણમાં એનો જો ઉપયોગ કરીએ ને તો અનેક દોષ દૂર થાય.
1: અને બહેનો હવે વાત કરીએ મેથીની. મેથીના ચપટા અને પીળા બીજ હોય છે અને આ મેથી દાણા દરેકના મસાલાના ડબ્બામાં હોય જ છે. કેમ કે દાળ શાક માટે વઘાર કરવામાં આવે છે ને ત્યારે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે અને મેથી વગર તો દાળ શાક કઢી બધું અધૂરું જ છે. મેથીના છોડને મેથીની ભાજી કહેવામાં આવે છે. આ ભાજીનું શાક બનાવવામાં આવે છે ને તેમાંથી મેથીના ગોટા, મેથીના ભજીયા, મેથીના થેપલા, મેથી પાક કે મેથીના લાડુ બનાવવાની પ્રથા છે ને એ સૌને ત્યાં હોય જ છે. મેથી વાયુ અને કફને દૂર કરે છે. મેથી સ્નિગ્ધ સુગંધી વાયુને સવળો કરનાર, પાચક, વીર્યવર્ધક, બલકારક, સોજા અને તાવને મટાડે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે. મેથીની ભાજી છે ને એ ઠંડી છે, દાહનાશક અને ઝાડો સાફ લાવનાર છે. તે શરીરની પીડાને દૂર કરે છે. મેથીનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો પાંડુરોગ પણ મટે છે, વાના રોગો મટે છે, સફેદ વાળ પણ દૂર થાય છે અને ટાલ પણ નથી પડતી, સાયટિકા અને રુમેટિઝમ પણ મટે છે.
0: અને આવા સરસ વાળની તમે વાત કરીને તો પણ જીજ્ઞાબેન મને છે ને મેથી કડવી બહુ લાગી હો, પણ હવેથી તમે આ જે ઉપાય કયા છે ને એને લીધે હું મેથી ખાતી થઈ જઈશ.
1: ધારાબેન મેથી કડવી છે પણ ખૂબ ગુણકારી છે.
0: હા, અને બેનો સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ જો બનાવવી હોય તો આપણે લસણને કેમ ભૂલી શકીએ. આની ભોજન છે એ ખૂબ વિવિધતા ધરાવે છે. વૈવિધ્યસભર અને રસદાર ભોજન પાછળ આ બધા મસાલાઓ તો કારણભૂત છે ને. લસણ પણ એમાંનું એક અગત્યનું મસાલા દ્રવ્ય છે. હા, દાળ અને શાકમાં આપણે લસણ ઉમેરીએ તો આ બધા શાકનો સ્વાદ ખૂબ જ સરસ બને છે. દાળ શાકમાં જો ન ફાવે તો લસણની ચટણી તો બનાવી જ શકાય. તો આ લસણ છે ને એક ઉત્તમ ઔષધ તરીકે, ઉત્તમ આહાર તરીકે અચૂક સાબિત થાય. લસણના સેવનથી હૃદય રોગ, વાના રોગ, હાડકાના રોગ, કેન્સર, ડાયાબિટીસ, ગેસ્ટ્રબલ આવા અનેક રોગો માટે ખૂબ જ લાભદાયક છે. તે મગજને મજબૂત બનાવે છે, આપણી જે જોવાની દ્રષ્ટિની શક્તિ હોય ને એને પણ સતેજ બનાવે છે.
1: ધારાબેન આપણે રાઈ, જીરો, હિંગ, હળદર, મેથી, આદુ, લસણ બધાની વાત કરીને તો કાળા મરીને કેમ ભૂલાય. કાળા મરી છે ને એ સુગંધવર્ધક, ઉત્તેજક, પાચક, અગ્નિવર્ધક, રુચિકર, કફનો નાશ કરનાર અને કૃમિને દૂર કરનાર છે. કાળા મરી સ્વાદમાં તીખા હોય છે, તેમ છતાંય પચ્યા પછી મધુર બને છે. તે ઉત્તેજક હોવાથી તેનો પ્રભાવ આંતરડા સુધી પડે છે. કાળા મરીના ઉપયોગથી પાચન સારી રીતે થાય છે. અપચો, મરડો, આફરો એ બધાને શાંત કરે છે. મરીની અંદર પાયરિન નામનું એક દ્રવ્ય હોય છે, તેના કારણે મલેરિયા મટે છે. અને જે લોકો દેશ દેશના પ્રવાસ કરે છે ને તેને પાણી બદલવાથી જો રોગ થતા હોય ને તો આ સમયે કાળા મરીના 5 થી 6 દાણા 2-3 વખત ચાવીને ખાઈ જવા જોઈએ. મરી ચાવવાથી પાણી પરિવર્તનને કારણે થતા દોષો દૂર થાય છે. અને દાળ શાકમાં લાલ મરચું કે તેનો પાવડર નાખીને તીખાશ ઉત્પન્ન કરવામાં આવે છે ને તો ઘણાને આ મરચું માફક નથી આવતું, એટલે મરચાને બદલે તીખાશ ઉત્પન્ન કરવા માટે રસોઈમાં દાળ કે શાકમાં કાળા મરીનો પાવડર પણ ઉમેરવામાં આવે છે. ગાંઠિયામાં કાળા મરી નાખવામાં આવે છે, તેના કારણે ગાંઠિયા પણ સ્વાદિષ્ટ લાગે છે અને તે જલ્દી પચી પણ જાય છે. ધારાબેન આપણે બહેનોને મસાલાની ઉપયોગિતાની વાત તો કરી, પણ એ મસાલામાંથી વાનગી બનતી હોય એવી વાત કરીએ તો, એવી વાનગીની રીત બતાવીએ તો?
0: હા, કારણ કે આ સ્વાદ થી તો આપણે બધાના દિલ સુધી પહોંચી શકીએ છીએ, અને એટલે જ તો આપણે રસોડાની રાણી કહેવાઈએ છીએ. તો એવી એક સરસ મજાની વાનગીની જો વાત કરું ને, તો બેક્ડ પાલક પનીર સમોસા, એની સામે
1: તારાબેન તમે બોલો છો ને ત્યારે જ મારા મોઢામાં પાણી આવે.
0: હા, તો બહેનો ઝડપથી પાનું અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને નોંધી લો એની રીત અને સામગ્રી. તો સૌ પ્રથમ સામગ્રી જોઈએ તો મેંદો 1.5 કપ, તેલ 2 ચમચી, સોજી 1 ચમચી, બેકિંગ પાવડર 5 ચમચી, અજમો ચપટી, મીઠું સ્વાદ મુજબ, અને સ્ટફિંગ માટે પાલક 1.5 કપ, પનીર 1 કપ, સમારેલી લીલી ડુંગળી 1/2 કપ, આદુ મરચા લસણની પેસ્ટ 1 ચમચી, તેલ 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, ઓરેગાનો 1/2 ચમચી, બાફેલા બટાકા 2 નંગ, છીણેલું ચીઝ 1/2 કપ, અને મરી પાવડર 5 ચમચી, મેયોનીઝ 2 ચમચી. હવે જો રીતની વાત કરીએ તો સૌ પ્રથમ સમોસાનું પડ બનાવવા માટે જો રીત જોઈએ તો એ જણાવેલી સામગ્રી મુજબ નવશેકા પાણી વડે પહેલાં તો એનો લોટ બાંધી લેવાનો, અને આ લોટને બાંધીને ઢાંકીને બાજુ પર રહેવા દેવાનું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં અજમો, આદુ લસણ, મરચાની પેસ્ટ અને સમારેલી લીલી ડુંગળી ઉમેરી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી દેવાના. ત્યારબાદ સમારેલી પાલક ઉમેરી થોડીક સોફ્ટ થાય ને એટલે ગેસને બંધ કરી દેવાનો. હવે એની અંદર એકદમ ઝીણા ઝીણા સમારેલા પનીરના ટુકડા, બાફેલું બટાકું, હાથેથી મસળીને અને છીણેલું ચીઝ મિક્સ કરી દેવાના. ત્યારબાદ ઉપરથી ચાટ મસાલો, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મેયોનીઝને મિક્સ કરી સ્ટફિંગને તૈયાર કરી લેવાનું. હવે આપણે જે લોટને રેસ્ટ આપ્યો છે એ બાંધેલા લોટમાંથી નાની મજાની સરસ પૂરી વણી એમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરવાનું, એને સમોસાના આકારમાં તૈયાર કરીને વાળી મૂકવાના. ત્યારબાદ ઓવનમાં 180 ડિગ્રી પર 10 મિનિટ માટે એને બેક કરવાના. અને જો તમારે બેકડ સમોસા ના બનાવવા હોય અને સ્વાદ માટે તમને જો તળવા હોય તો એને ડીપ ફ્રાય પણ કરી શકાય.
1: ધારાબેન, પાલક પનીર સમોસાની રેસીપી સાંભળીને તો મજા આવી ગઈ. જો ધારાબેન, તમે બેકડ સમોસાની વાત કરીને તો આજે હું એક સરસ મજાની વેજ હાંડીની રેસીપી કહું. બહેનો, સામગ્રી નોંધી લેશો. ફ્લાવર, બટેટા, ડુંગળી, ગાજર, ટમેટા, સીમલા, મરચા, સક્કરિયા, લીલા વટાણા, મીઠું, આદુ લસણ, મરચાની પેસ્ટ, મોડું દહીં, મરચું પાવડર, ધાણા જીરું, હળદર, કસૂરી મેથી, તેલ, ગરમ મસાલો અને કોથમીર. સામગ્રી રીત નોંધ. વેજ હાંડી બનાવવાની રીત. સૌપ્રથમ બધા શાક એટલે કે બટેટા, ગાજર, ફ્લાવર, સક્કરિયા આ બધાના નાના ટુકડા કરી તેને બાફવા મૂકવા. બાફતી વખતે તેમાં થોડું મીઠું અને 1 ચમચી ખાંડ પાણીમાં નાખવી જેથી શાકનો કલર જળવાઈ રહે. શાક અડધું બફાઈ જાય ને એટલે પાણીમાંથી કાઢી ઠંડુ થવા દો. હવે તેમાં મોડું દહીં ઉમેરી તેને 1/2 કલાક મેરિનેટ થવા દો. હવે એક હાંડીમાં અથવા પેનમાં વઘાર માટે તેલ લ્યો. તેલ થોડું ગરમ થાય ને એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. થોડી વાર પછી આદુ લસણ મરચાની પેસ્ટ નાખી તેમાં બરાબર સાંતળો. હવે 2-3 ટમેટા પીસીને તેમાં ઉમેરો. તેલ છૂટું પડે ને પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને 2 ચમચી પાણી નાખી ધીમા તાપે રાંધવા દો. ત્યારબાદ તેમાં દહીંવાળું શાક ઉમેરો. ફરી થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર ઢાંકી અને રંધાવા દો. શાક બરાબર રંધાઈ જાય ને એટલે તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો અને બાફેલા લીલા વટાણા નાખી તેને બરાબર મિક્સ કરો. ઉપર થોડી કોથમીર પણ વપરાવો. તો તૈયાર છે મસાલેદાર ટેસ્ટી વેજ હાંડી. ખાઓ, ખવડાવો અને મોજ કરો. અને બહેનો, તમે આ મસાલા વિશેની માહિતી મેળવી આ મસાલામાંથી અલગ અલગ રેસીપી બનાવો છો એ કેવી બને છે એ અમને પત્રો દ્વારા જરૂરથી લખી મોકલો. તો પત્ર માટેનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370-001. તો બહેનો, આ સરનામા પર અમને પ્રતીક્ષા રહેશે આપના પત્રની અને કાર્યક્રમના પ્રતિભાવની. ધારાબેન, કભી ઝઘડા કભી મસ્તી, કભી આંસુ કભી હસી, છોટા સા પલ છોટી સી ખુશી,
0: એક પ્યારી સી કષ્ટી ઓર ઢેર સારી મસ્તી,
2: બસ ઇસી કા નામ તો હૈ દોસ્તી.
0: તો આપણા આવાજ દોસ્તોને મળવા ફરી ઉપસ્થિત થઈશું
1: આવતા મંગળવારે બપોરે 12:30 વાગે
0: આપના મનગમતા કાર્યક્રમ સહિયરમાં. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન.

આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર બપોરના 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગી અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ રાષ્ટ્રો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય ચર્ચા થઈ હોવાનું અને આ 4 રાષ્ટ્રોએ ઇન્ડો પેસિફિક માટે ખાસ સુસંગતતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરિયાઈ ક્ષેત્રમાં સતત સહયોગ જોવા મળ્યો છે, જેમાં સર્વેલન્સ અને ડોમેન જાગૃતિ, લોજિસ્ટિક્સ નેટવર્ક, દરિયાઈ કેબલ, તાલીમ, ક્ષમતા નિર્માણ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મહિલાઓ માટે સમર્પિત ગુલાબી બસોનું ઉદ્ઘાટન કરશે, જેનો હેતુ રાજ્યમાં સલામત અને સુલભ પરિવહન સુવિધાઓમાં સુધારો કરવાનો છે. રાષ્ટ્રપતિ મુર્મુ સિક્કિમના સમૃદ્ધ ઇકોલોજીકલ અને ફ્લોરલ વારસાને જોવા માટે રીજ પાર્ક ખાતે ઓર્કેડિયરિયમની પણ મુલાકાત લેશે. બાદમાં તેઓ નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લેશે, જે દુર્લભ હસ્તપ્રતો અને બૌદ્ધ સાંસ્કૃતિક કલાકૃતિઓના સંગ્રહ માટે જાણીતી છે. આવતીકાલે તેઓ નાથુલા પાસની મુલાકાત લેશે અને ગંગટોકમાં સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિનો પોલીસ કલર મેડલ અર્પણ કરશે. આ સાથે સિક્કિમ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર દેશનું 15મું રાજ્ય બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી. તેમણે આ વિસ્તારમાં તૈનાત સરહદ સુરક્ષા દળના જવાનો સાથે વાતચીત કરી અને દેશની સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ રાજ્યના સરહદી વિસ્તારોને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 સમર્પિત કર્યો. આ પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ગામોમાં શિક્ષણ, રસ્તાઓ, વીજળી અને રોજગારની તકો સહિતની માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે. બાડમેર, બિકાનેર અને જેસલમેર જિલ્લાના ગામડાઓને આ કાર્યક્રમ હેઠળ સમાવવામાં આવ્યા છે. શ્રી શાહ બિકાનેરમાં બીએસએફ મુખ્યાલયમાં સરહદ સુરક્ષા પર એક બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય, રાજસ્થાન સરકાર અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે. તામિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ 3 વિધાનસભા બેઠકો ખાલી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ આ બેઠકો ખાલી પડી છે. અગાઉ 2 મતવિસ્તારમાંથી જીતેલા મુખ્યમંત્રી જોસેફ વિજયે ત્રિચી પૂર્વમાંથી રાજીનામું આપ્યા બાદ ત્રિચી પૂર્વ મતવિસ્તાર પણ ખાલી જાહેર કરવામાં આવ્યો હતો. AIADMKના મહાસચિવ કે પલાનીસ્વામીએ 3 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવાના સ્પીકરના નિર્ણયની ટીકા કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન તેમણે દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભવિષ્યલક્ષી ચર્ચા કરી હતી અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરારના વહેલા નિષ્કર્ષ પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ દ્વારા ગુલમર્ગમાં કેબલ કારમાં ફસાયેલા 300 પ્રવાસીઓને સફળ રીતે બચાવવામાં આવ્યા, જે ભારતની આપત્તિ પ્રતિભાવ એજન્સીઓની સતર્કતા, વ્યાવસાયિકતા, હિંમત અને સંકલનને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે સંયુક્ત ટીમના પડકારજનક કામગીરીને કાર્યક્ષમતા અને સંકલ્પ સાથે પાર પાડવા બદલ તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અથવા આવતીકાલે કેરળમાં પહોંચવાની શક્યતા છે, જ્યારે મિઝોરમમાં આજથી ચોમાસુ શરૂ થયું. હવામાન વિભાગે રાજ્યના લોકોને વરસાદની મોસમ શરૂ થતાં જ સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગના એઝોલ ખાતેના વડાએ જણાવ્યું કે ચોમાસાનું આગમન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર પવનની પેટર્નના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને વરસાદની પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ અવલોકનોના આધારે હવામાન વિભાગે અગાઉ 26 મેથી ચોમાસુ શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે ચેતવણી પણ આપી છે કે વરસાદની મોસમ દરમિયાન મિઝોરમમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન રહેવાસીઓ અને વાહન ચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકારે રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમ 2026 અને રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ નિયમો 2026ને સૂચિત કર્યા છે. નવા નિયમો હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડમાં એક અધ્યક્ષ અને 2 સભ્યો હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા શોધ અને પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ નામોની પેનલમાંથી નિયુક્તિ કરશે. રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ દેશમાં રમતગમત સંબંધી વિવાદો માટે એક સમર્પિત ન્યાયિક સંસ્થા તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ સિવિલ કોર્ટ પર નિર્ભરતા ઘટાડવાનો અને રમતગમત શાસન અને વહીવટ સંબંધિત વિવાદોનો સ્વતંત્ર, ઝડપી, અસરકારક અને ખર્ચ કાર્યક્ષમ નિકાલ કરવાનો છે. આજે સાઉદી અરેબિયામાં હજયાત્રાનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ અરાફાતનો દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વભરના 15 લાખથી વધુ મુસ્લિમો મીનાથી અરાફાત પર્વતના મેદાનો તરફ પ્રાર્થના કરવા માટે પહોંચ્યા છે. સાઉદી અરેબિયા ખાતેના ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હજ કરી રહેલા 1,75,000થી વધુ ભારતીય યાત્રાળુઓ માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલર જનરલે જણાવ્યું કે મક્કામાં ભારતીય હજ મિશન સાઉદી અધિકારીઓના સહયોગથી યાત્રાળુઓ માટે રહેઠાણ, પરિવહન, સામાન સંભાળવા અને તબીબી સેવાઓનું સંકલન કરી રહ્યું છે. દક્ષિણ ઇરાનમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ આ હુમલાને સ્વબચાવ હુમલો ગણાવ્યો હતો, જ્યારે ટોચના ઇરાની અધિકારીઓએ દોહામાં યુદ્ધવિરામ વાટાઘાટો કરી હતી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે હુમલાઓએ મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ઇરાની બોટને નિશાન બનાવી હતી. ઇરાનના વિદેશમંત્રી અને ઇરાની સંસદના અધ્યક્ષ સંભવિત શાંતિ કરારની વાટાઘાટો માટે કતારમાં છે ત્યારે જ આ લશ્કરી કાર્યવાહી કરાઈ છે. હોર્મોઝગાન પ્રાંત પર ઇઝરાયેલી જાસૂસી ડ્રોનને તોડી પાડવાના ઇરાનના દાવા બાદ તણાવ પહેલાથી જ વધી ગયો હતો, જો કે ઇઝરાયેલે આ ઘટનાની પુષ્ટિ નથી કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટીમે 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવીને સારા રન રેટના આધારે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પણ 18 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર એકમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ઓર ભુજ.

શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ હસીના માન જાયેગી ફિલ્મમાં કલાકાર મોહમ્મદ રફીને, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કલાકાર તલત મહેમૂદને. મજરૂહ સુલતાનપુરીની રચનાને સંગીત આપ્યું છે એસ ડી બર્મને. ફિલ્મ છે સુજાતા.

હવે સાંભળીએ ઠોકર ફિલ્મનું ગીત. ગીતકાર છે મજાસ લખનવી, સંગીતકાર છે સરદાર મલિક અને ગાયક કલાકાર છે તલત મહેમૂદ.

આપ સાંભળી રહ્યા હતા કલાકાર સોલી કાપડિયાને. આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળીએ યુવા મિત્રોનો કાર્યક્રમ યુવાણી આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી. બસ હવે થોડી જ વારમાં.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, મન હોય તો માળવે જવાય, આ કહેવત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. પણ આજે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમના માટે માળવે જવું એટલે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચડવું, અને એ પણ એકાદ બે વાર નહીં પણ અશક્ય લાગતી 30 જેટલી વખત.
1: વાહ! તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કામી રીટા શેરપા વિશે. હિમાલયની ઊંચાઈઓને અનેકવાર સ્પર્શ કરનાર કામી માત્ર એક પર્વતારોહક જ નથી, પરંતુ યુવાનો માટે મહેનત, ધીરજ અને સપનાઓને સાકાર કરવાની જીવંત પ્રેરણા છે. સામાન્ય પરિવારમાંથી આવીને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વારંવાર વિજય મેળવનાર આ વ્યક્તિ આપણને શીખવે છે કે ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પગથી પહેલાં મન મજબૂત હોવું જોઈએ.
0: જ્યારે આપણે યુથ આઇકન શબ્દ વાપરીએ છીએ ત્યારે સામાન્ય રીતે ગ્લેમર કે ટેકનોલોજી જગતના ચહેરા યાદ આવે, પણ એક 50 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા શેરપા આજના 21મી સદીના યુવાનો માટે કઈ રીતે સૌથી મોટા પ્રેરણારૂપ આઇકન બની શકે?
1: સામાન્ય રીતે યુવાનો લાઇક્સ, ફોલોઅર્સ કે ક્ષણિક સફળતા પાછળ દોડતા હોય છે, પણ યુથ આઇકોન હોવાનો અર્થ એ નથી કે તમારી ઉંમર કેટલી છે, પણ એ છે કે તમારો અભિગમ કેટલો યુવાન છે. કામીએ પહેલીવાર 1994માં એવરેસ્ટ સર કર્યો હતો અને છેલ્લે મે 2024માં તેમણે રેકોર્ડ બ્રેક 30મી વખત એવરેસ્ટ સર કરીને દુનિયાને ચોંકાવી દીધી. વિચારો, જે ઉંમરે લોકો નિવૃત્તિનો વિચાર કરતા હોય તે ઉંમરે આ વ્યક્તિ માઇનસ ડિગ્રી તાપમાનમાં ઓક્સિજનની અછત વચ્ચે દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ ઉપર નવો ઇતિહાસ રચી રહ્યો છે. યુવાનો માટે આનાથી મોટો મોટિવેશનલ પાઠ બીજો કયો હોઈ શકે? તેમની આ જ કન્સિસ્ટન્સી તેમને સાચા યુથ આઇકોન બનાવે છે.
0: બિલકુલ સાચી વાત કહી. ઘણીવાર યુવાનો નાની નિષ્ફળતામાં હિંમત હારી જાય છે, જ્યારે કામી આપણને શીખવે છે કે વિજેતા બનવું એ એક દિવસનું કામ નથી, એ વર્ષોની સાધના છે. પરંતુ શેરપા સમુદાય માટે પર્વતારોહણ એ માત્ર એક શોખ નથી, એ તેમની આજીવિકા છે. કામી રીટાએ માત્ર પોતાના રેકોર્ડ માટે જ નહીં પણ પોતાના સમુદાયને વૈશ્વિક ઓળખ અપાવવા માટે ઘણું કામ કર્યું છે. આ સામાજિક જવાબદારીના પાસાને આપણે કઈ રીતે જોઈ શકીએ?
1: આ બહુ જ મહત્વનો મુદ્દો છે. એવરેસ્ટ ચડનારા વિદેશી પ્રવાસીઓ કદાચ દુનિયાભરમાં પ્રશંસા મેળવે છે, પણ એ પ્રવાસીઓને સુરક્ષિત ટોચ સુધી પહોંચાડનારા આ શેરપાઓ પડદા પાછળના અસલી હીરો છે. કામી રીટાએ વારંવાર સાબિત કર્યું છે કે શેરપા વિના એવરેસ્ટ સર કરવો એ અશક્ય છે. તેમણે પોતાના કામ પ્રત્યે વફાદારી રાખીને આખા સમુદાયનું ગૌરવ વધાર્યું છે. આજનો યુવાન જ્યારે કરિયરની પસંદગી કરે ત્યારે માત્ર પોતાનો સ્વાર્થ ન જોતા પોતાના સમાજ કે દેશને કેવી રીતે આગળ લઈ જવો એ દેશદાસ અને સમુદાય પ્રત્યેની વફાદારી કામી રીટાના જીવનમાંથી શીખવા જેવી છે.
0: ચોક્કસ, એટલે જ કહી શકાય કે તેમના વિચારો આજના ગ્લોબલ યુથને સ્પર્શે તેવા છે. મિત્રો, કામી રીટા શેરપાના જીવનમાંથી આપણને એ પણ શીખવા મળે છે કે રેકોર્ડ તોડવા માટે જ બનતા હોય છે, પણ એ માટે શારીરિક ક્ષમતા કરતાં માનસિક દ્રઢતા વધુ જરૂરી છે. આજના યુવાનો જેઓ શોર્ટકટથી સફળતા મેળવવા માંગે છે તેમને કામી રીટાના જીવનના આધારે તું શું સંદેશ આપીશ? છંદ,
1: હું એટલું જ કહીશ કે સફળતાની કોઈ લિફ્ટ નથી હોતી, ત્યાં પહોંચવા માટે પર્વતની જેમ પગથિયાં જ ચડવા પડે છે. મુશ્કેલીઓ આવશે, વાવાઝોડાઓ આવશે, પણ જો તમારો આત્મવિશ્વાસ અળગ હશે તો તમે પણ તમારા જીવનના એવરેસ્ટને ચોક્કસ સર કરી શકશો. બસ કામી રીટાની જેમ ચાલતા રહો, અટકશો નહીં.
0: તે શોર્ટકટ વિનાની સફળતાની બહુ સુંદર વાત કરી, પણ મને અહીં એક બીજો વિચાર પણ આવે છે. કામી રીટા શેરપા જ્યારે 2024માં 30મી વખત એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે તેમની ઉંમર 54 વર્ષની હતી. આ ઉંમરે સામાન્ય રીતે લોકો ફિટનેસ પણ ગુમાવી દેતા હોય છે. આજના યુવાનો જે 20-25 વર્ષની ઉંમરે જ સ્ટ્રેસની ફરિયાદ કરે છે તેમના માટે કામી રીટાની ફિટનેસ અને મેન્ટલ હેલ્થ મેનેજમેન્ટમાંથી આપણને શું શીખવા મળે છે?
1: આજનો યુવાન જીમમાં જઈને બોડી બનાવવાને ફિટનેસ સમજે છે, પણ સાચી ફિટનેસ એ આંતરિક ક્ષમતા અને માનસિક મજબૂતાઈ છે. કામી રીટા એક ઇન્ટરવ્યૂમાં બોલ્યા હતા કે જ્યારે હું પર્વત ચડું છું ત્યારે હું રેકોર્ડ વિશે નથી વિચારતો, હું મારા દરેક પગલાં ઉપર ધ્યાન આપું છું અને પર્વતને માન આપું છું. આને કહેવાય માઇન્ડફુલનેસ. તમે જે કામ કરો છો એમાં પૂરેપૂરા ડૂબી જાઓ. યુવાનો જો શારીરિક સ્વાસ્થ્યની સાથે મનની શાંતિ અને એકાગ્રતા કેળવે તો તેઓ ગમે તેવા સ્ટ્રેસફુલ વાતાવરણમાં પણ કામી રીટાની જેમ અડીખમ રહી શકે.
0: એટલે કે ધ્યેય ભલે હિમાલય જેવડો ઊંચો હોય પણ નજર હંમેશા આગામી પગલા પર હોવી જોઈએ. બીજી એક વાત, કામી રીટા એવરેસ્ટના રૂટ સેટર તરીકે પણ કામ કરે છે, એટલે કે બીજા પર્વતારોહકો ચડી શકે તે માટે દોરડા બાંધવાનું અને રસ્તો સાફ કરવાનું જોખમી કામ પણ તેઓ સૌથી પહેલા કરે છે. એક લીડર તરીકે બીજાના રસ્તા આસાન કરવાના આ ગુણને આપણે યુથ આઇકનના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકીએ?
1: આજ તો સાચી લીડરશીપ છે. એક સાચો લીડર કે આઇકન એ નથી જે પોતે આગળ દોડી જાય અને બીજાને પાછળ છોડી દે. સાચો લીડર એ છે જે પાછળ આવનારાઓ માટે રસ્તો બનાવે છે, તેમનું માર્ગદર્શન કરે છે. આજના સ્ટાર્ટઅપ યુગમાં કે કોર્પોરેટ જગતમાં યુવાનોને આવા જ ટીમ પ્લેયર અને પાથ ફાઇન્ડર લીડર્સની જરૂર છે. કામી રીટા આપણને સ્વાર્થી બનવાને બદલે સહયોગી બનવાનો મોટો પાઠ આપે છે.
0: ચોક્કસ, જ્યાં સુધી આપણે બીજાને ઉપર ઉઠવામાં મદદ નહીં કરીએ ત્યાં સુધી આપણે પોતે સર્વોચ્ચ શિખર પર નહીં પહોંચી શકીએ. શ્રોતા મિત્રો, કામી રીટા શેરપાનો આ સંવાદ આપણને માત્ર એક પર્વતારોહકની વાર્તા નથી કહેતો, પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી શીખવે છે. સાતત્ય, સામાજિક જવાબદારી, શારીરિક માનસિક ફિટનેસ અને સાચી લીડરશિપ, આ બધું જ તેમના 30 એવરેસ્ટ આરોહણના પગલાઓમાં છુપાયેલું છે. છંદ, આ ચર્ચાને જો એક વાક્યમાં આજના યુવાનો માટે આકાશવાણીના માધ્યમથી વહેતી કરવી હોય તો તું શું કહીશ?
1: હું બસ એટલું જ કહીશ કે તમારા સપનાનું કદ હિમાલય જેટલું મોટું રાખો, પણ તમારા પગ કામી રીટાની જેમ જમીન પર મજબૂત રાખો.
0: કામી રીટા શેરપાએ પોતાની સફર 1994માં શરૂ કરી હતી, જ્યારે ટેકનોલોજી, સેટેલાઇટ ફોન કે આજના જેવા આધુનિક સાધનો નહોતા. આજે 2026માં ટેકનોલોજી બહુ આગળ નીકળી ગઈ છે. આ બદલાતા સમય સાથે તેમણે પોતાને કઈ રીતે અનુકૂળ કર્યા હશે? આજના યુવાનો જેઓ બદલાતી ટેકનોલોજીથી ગભરાઈ જાય છે તેમને આમાંથી શું શીખવાનું છે?
1: આ પ્રશ્ન જ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. કામી રીટાએ જ્યારે શરૂઆત કરી ત્યારે પર્વતારોહણ માત્ર અનુભવ અને નસીબ પર આધારિત હતું. આજે વેધર ફોરકાસ્ટિંગ, અત્યાધુનિક GPS અને સ્માર્ટ ગિયર્સ આવી ગયા છે. કામી રીટાએ ક્યારે એવું ન કહ્યું કે હું તો જૂનો માણસ છું, મને આ નવું ન ફાવે. તેમણે સમય સાથે નવી ટેકનોલોજીને અપનાવી પણ સાથે સાથે પોતાનો જૂનો અનુભવ અને કોઠાસૂઝ ક્યારેય ન છોડ્યા. યુવાનો માટે આમાં મોટો બોટપાથ છે અને એ છે અપગ્રેડેશન. જો તમે સમય સાથે તમારી સ્કિલ્સને અપગ્રેડ નહીં કરો તો તમે પાછળ રહી જશો. પણ હા, ટેકનોલોજી ગમે તેટલી આવે, અંતે તો ચડવાનું પગેથી જ છે. એટલે કે સાધનો ગમે એટલા સારા હોય, તમારી મહેનતનો કોઈ જ વિકલ્પ નથી.
0: ચોક્કસ, સાધન ગમે તેટલું મોડર્ન હોય પણ જો સંકલ્પ નબળો હોય તો એવરેસ્ટ સર ન થઈ શકે. એક બીજી બાબત પણ વિચારવા જેવી છે. કામી રીટા જ્યારે પણ એવરેસ્ટ ચડે છે ત્યારે તેઓ માત્ર પોતાના માટે નથી ચડતા, તેઓ પર્વતોના પર્યાવરણ પ્રત્યે પણ ખૂબ ચિંતિત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયનો બરફ પીગળી રહ્યો છે તે વિશે તેમણે ઘણીવાર ચિંતા વ્યક્ત કરી છે. એક યુથ આઇકન તરીકે પ્રકૃતિ પ્રત્યેનો આ અભિગમ યુવાનોને શું સમજાવે છે?
1: આજનો યુવાન જ્યારે પ્રગતિની દોડમાં આંધળો બને છે ત્યારે તે પ્રકૃતિનું નુકસાન કરે છે. કામી રીટા આપણને શીખવે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જ સાચો રસ્તો છે. તમે ગમે એટલા ઊંચા પદો પર પહોંચો પણ પર્યાવરણ અને સમાજ પ્રત્યેની તમારી ફરજ ક્યારેય ન ભૂલો. જો હિમાલય જ નહીં બચે તો પર્વતારોહક ક્યાં

0: કોઈ મોટિવેશનલ બુક વાંચવા બરાબર છે.
1: કામી રીટા શેરપા જ્યારે 30મી વખત એવરેસ્ટ ચડ્યા ત્યારે આખી દુનિયામાં તેમની વાહ વાહ થઈ. પણ એક યુવાન તરીકે મને એ વિચાર આવે છે કે જ્યારે માણસ એક જ કામ 30 વખત કરે ત્યારે એમાં કંટાળો નથી આવતો? એ જ રસ્તો, એ જ બરફ, આ રોજિંદા કંટાળા સામે લડીને દર વખતે નવો ઉત્સાહ ક્યાંથી લાવવો?
0: તે બહુ જ ઊંડો સવાલ પૂછ્યો. આજનો યુવાન 2 મહિના એક પ્રોજેક્ટ પર કામ કરે ત્યારે કંટાળી જાય છે અને જોબ ચેન્જ કે રૂટીન ચેન્જનો વિચાર કરવા લાગે છે. કામી રીટાના જીવનમાંથી શીખવા જેવો સૌથી મોટો પાઠ એ જ છે, તમારા કામને જ તમારી સાધના બનાવી દો. કામી રીટા માટે એવરેસ્ટ ચડવો એ માત્ર કામ નથી પણ પુનર્જન્મ જેવું છે. તેઓ દર વખત પર્વત પર જાય છે અને એમ વિચારે છે કે આ પહેલી વાર છે. પર્વતનું વાતાવરણ ક્યારે એકસરખું નથી હોતું, દર વખતે નવો પડકાર હોય છે. જ્યારે તમે તમારા કામના પ્રેમમાં પડો છો ત્યારે કંટાળો ગાયબ થઈ જાય છે. યુવાનો જો પોતાની પસંદગીના ક્ષેત્રમાં ઊંડા ઉતરે અને દરેક નાના કામમાં પણ કંઈક નવું શીખવાનો અભિગમ રાખે તો કંટાળો ક્યારેય નજીક નહીં આવે.
1: આપણે જાણીએ છીએ કે કામી રીટા શેરપા જ્યારે પણ એવરેસ્ટ પર જાય છે ત્યારે તેમનો જીવ જોખમમાં હોય છે. તેમની ફેમિલી પણ હંમેશા ચિંતામાં રહેતી હશે. તો કેરિયરમાં જ્યારે બહુ મોટું રિસ્ક લેવાનું હોય ત્યારે ફેમિલીના પ્રેશર અને પોતાના ડરને કેવી રીતે મેનેજ કરવો જોઈએ?
0: તે બહુ સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો. કામી રીટાના પત્ની પણ દર વખતે તેઓ જ્યારે એવરેસ્ટ પર જાય ત્યારે ચિંતામાં હોય છે. એક ઇન્ટરવ્યૂમાં કામી રીટાએ કહ્યું હતું કે મારો પરિવાર મારી તાકાત છે, મારી નબળાઈ નહીં. જ્યારે તમે કોઈ મોટું લક્ષ્ય નક્કી કરો છો ત્યારે જોખમ તો રહેવાનું જ, પણ ડરથી ભાગવાને બદલે ડરનો સ્વીકાર કરવો જરૂરી છે. કામી રીટા પર્વતારોહણના તમામ સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરે છે, એટલે કે તેઓ બ્લાઇન્ડ રિસ્ક નથી લેતા પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે. યુવાનોએ પણ જીવનમાં સાહસ કરવું જોઈએ, પણ પૂરી તૈયારી અને પ્લાનિંગ સાથે. જ્યારે તમારો પરિવાર જોશે કે તમે જવાબદાર છો અને તમારી તૈયારી પાકી છે ત્યારે તેમનો ડર પણ ભરોસામાં બદલાઈ જશે.
1: કામી રીટા જે કામ કરે છે તેમાં તેમને આખી દુનિયામાંથી એટલું આર્થિક વળતર કે સ્પોન્સરશિપ નથી મળતી જેટલી ક્રિકેટ કે ફૂટબોલના ખેલાડીઓને મળે છે. તો ગ્લેમર અને પૈસાની આ ચકાચોંધ વગર આજના યુવાનો આવી ઓફબીટ કેરિયર પસંદ કરવાની હિંમત કેવી રીતે કરે?
0: આ બહુ કડવું પણ સાચું સત્ય છે. પર્વતારોહણ કે અન્ય સાહસી રમતોમાં ક્રિકેટ જેવો ગ્લેમર કે અઢળક પૈસા કદાચ શરૂઆતમાં નથી હોતા, પણ કામી રીટાનું જીવન આપણને એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન શીખવે છે. તેઓ પૈસા કે પ્રમોશન માટે એવરેસ્ટ નથી ચડતા, તેઓ પોતાના પેશન માટે અને હિમાલય પ્રત્યેના આદર માટે ચડે છે. જ્યારે તમે કોઈ એવું કામ કરો છો જે માત્ર તમારા બેંક બેલેન્સને નહીં પણ તમારા આત્માને સમૃદ્ધ કરે છે, ત્યારે એ સાચી કરિયર બને છે. અને હા, હવે સમય બદલાયો છે. આજે કામી રીટા જેવા વૈશ્વિક આઇકનને બ્રાન્ડ્સ પણ સ્પોન્સર કરે છે, એટલે જો તમારા કામમાં દમ હશે અને તમે એમાં સર્વોચ્ચ શિખર પર હશો તો લક્ષ્મી અને કીર્તિ બંને તમારી પાછળ આવશે.
1: કામી રીટાનો કયો ગુણ એક વિદ્યાર્થીને રોજિંદા જીવનમાં કામ લાગી શકે?
0: એમનો સૌથી મોટો ગુણ છે નમ્રતા. 30 વખત એવરેસ્ટ ચડ્યા પછી પણ કામી રીટા જ્યારે તળેટીમાં પાછા આવે છે ત્યારે તેઓ એટલા જ વિનમ્ર હોય છે. તેઓ ક્યારે એવું નથી કહેતા કે મેં એવરેસ્ટને જીતી લીધો. તેઓ હંમેશા એવું કહે છે કે એવરેસ્ટે મને ચડવાની મંજૂરી આપી. આજનો વિદ્યાર્થી જ્યારે એક પરીક્ષામાં ટોપ કરે છે કે કોઈ નાની સફળતા મેળવે છે ત્યારે ઘણીવાર અહંકારમાં આવી જાય છે. કામી રીટા આપણને શીખવે છે કે સફળતા ગમે તેટલી મોટી હોય, જો તમારામાં નમ્રતા હશે તો જ તમે આગામી નવો રેકોર્ડ તોડી શકશો. ગર્વ વગરનું ગૌરવ કઈ રીતે રખાય એ કામી રીટા શેરપા પાસેથી શીખવા જેવું છે.
1: આપણે હજુ એક બહુ મહત્વના મુદ્દા ઉપર વાત કરવાની બાકી રહી ગઈ છે અને તે છે મેન્ટરશિપ.
0: અરે વાહ, બહુ સરસ મુદ્દો યાદ કરાવ્યો તે. કામી રીટા માત્ર પોતે જ નથી ચડતા પણ તેઓ એવરેસ્ટ બેઝ કેમ્પ પર નવા આવનારા યુવાન પર્વતારોહકોને ટ્રેનિંગ પણ આપે છે. આ મેન્ટર તરીકે તેમની ભૂમિકા વિશે તું શું કહીશ?
1: આજનો યુવાન ઘણીવાર એવું વિચારે છે કે મને બધું જ આવડે છે, ગૂગલ અને યુટ્યુબ તો છે ને, પણ કામી રીટાનું જીવન આપણને શીખવે છે કે પુસ્તકીયું જ્ઞાન કે ઇન્ટરનેટ તમને રસ્તો બતાવી શકે, પણ ખતરાઓ સામે લડવાનો સાચો અનુભવ તો

0: એક ગુરુ જ આપી શકે. કામિરીટા જ્યારે યુવાનોના ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે બરફની આ તિરાડથી બચીને ચાલજો, ત્યારે એ શબ્દો કોઈ પુસ્તકમાં જોવા નથી મળતા. યુવાનોએ જીવનમાં ગમે એટલી પ્રગતિ કરવી હોય, પણ એક સાચા માર્ગદર્શક કે મેન્ટરની આંગળી પકડી રાખવી બહુ જ જરૂરી છે.
1: બિલકુલ સાચી વાત. ક્યારેક અનુભવી વ્યક્તિનો નાનો અમથો ઇશારો પણ આપણને બહુ મોટા નુકસાનમાંથી બચાવી લે છે.

0: આ ચર્ચા દરમિયાન મને પણ એક વિચાર આવ્યો. કામી રીટા શેરપાના પિતા પણ નેપાળના પ્રથમ પ્રોફેશનલ શેરપા ગાઈડ્સમાંના એક હતા, એટલે કે આ સાહસ તેમના લોહીમાં હતું. પણ તેમણે પોતાના પિતાના વારસાને માત્ર સાચવ્યો નથી, તેને વૈશ્વિક સ્તરે અગ્રેસર કર્યો છે. આજના યુવાનો જેઓ પોતાના પારિવારિક બિઝનેસ કે વારસાને આગળ ધપાવવા માંગે છે, તેમને કામી રીટાના જીવનમાંથી શું શીખવા મળે?
1: બહુ સુંદર ઓબ્ઝર્વેશન છે. ઘણીવાર યુવાનોને એવું લાગે છે કે પિતાનો બિઝનેસ કે વારસો સંભાળવો એટલે બહુ સહેલું કામ છે, પણ કામી રીટાએ સાબિત કર્યું કે વારસો આપણને પ્લેટફોર્મ આપી શકે, પણ એ પ્લેટફોર્મ પર પરફોર્મ તો આપણે પોતે જ કરવું પડે છે. પિતા શેરપા હતા એટલે કામી રીટાને રસ્તાની ખબર હતી, પણ એવરેસ્ટ ચડતી વખતે ઠંડી તો કામી રીટાને જ લાગતી હતી, ઓક્સિજનની અછત તો તેમને જ વર્તાતી હતી. એટલે કે વારસામાં મળેલી વસ્તુનો ગર્વ કરવાને બદલે આપણી મહેનતથી એ વારસાનું મૂલ્ય કેવી રીતે વધારવું એ આજના યુવા ઉદ્યોગ સાહસિકોએ શીખવા જેવું છે.
0: વાહ, વારસો પ્લેટફોર્મ આપે પણ પર્ફોમન્સ તો ખુદનું જ હોવું જોઈએ. આ લાઈન આજના દરેક યુવાનને પોતાના રૂમમાં લખીને રાખવા જેવી છે. આપણો આ સંવાદ હવે એક અદ્ભુત વળાંક પર પહોંચ્યો છે. કામી રીટા શેરપાના જીવનમાંથી આપણે ટેકનોલોજી, ફિટનેસ, નમ્રતા, લીડરશીપ અને હવે વારસાની વાત પણ કરી. જાણે હિમાલયની એક એક ટોચ આપણે પણ સર કરી રહ્યા હોઈએ એવું લાગે છે. યુવાનોને પોતાના આંતરિક ડરને જીતવા માટે કામી રીટાનો કયો મંત્ર કામ લાગી શકે?
1: તેમનો એક જ સિમ્પલ મંત્ર છે. પર્વત ગમે એટલો મોટો હોય એ તમારાથી ઊંચો નથી, કારણ કે પર્વત સ્થિર છે અને તમે ગતિશીલ છો. આ જ વિચાર સાથે યુવા પેઢી આગળ વધવાનું છે.
0: કેટલી ગૂઢ અને હિંમત આપનારી વાત કરી તે. આ વાક્ય સાંભળીને જ મને અડધો ડર તો ગાયબ થઈ ગયો. પણ છંદ, કામી રીટા શેરપાના જીવનનો એક બીજો પક્ષ પણ છે જે ખૂબ જ રસપ્રદ છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે તેઓ જ્યારે પણ એવરેસ્ટના મિશન પર જાય છે ત્યારે પર્વત પર પગ મૂકતા પહેલા ગુરુઓ પાસે જઈને ખાસ પૂજા કરાવે છે, જેને સ્થાનિક ભાષામાં પૂજાવિધિ કહે છે. આજના યુવાનો જેઓ ઘણીવાર પરંપરા અને આધ્યાત્મથી દૂર ભાગે છે, તેમના માટે કામી રીટાની આ આસ્થા કયો સંદેશ આપે છે?
1: આજની પેઢી ઘણીવાર તર્ક અને વિજ્ઞાનના નામે આપણી સંસ્કૃતિ કે આસ્થાને નકારી દે છે, પણ કામી રીટાનું જીવન આપણને વિજ્ઞાન અને આધ્યાત્મનું અદ્ભુત સંતુલન શીખવે છે. તેઓ આધુનિક સાધનો અને હવામાનની આગાહીનો પણ ઉપયોગ કરે છે અને સાથે સાથે પ્રકૃતિ પ્રત્યે નતમસ્તક થઈને પ્રાર્થના પણ કરે છે. આ પૂજા એ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા અને પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરે છે. જ્યારે તમે કોઈ પરમ શક્તિ કે પ્રકૃતિ સામે ઝૂકો છો ત્યારે તમારામાંથી અહંકાર ઓગળી જાય છે. આજના યુવાનોને હું કહીશ કે તાર્કિક બનો, પણ સાથે સાથે થોડા નમ્ર અને આધ્યાત્મિક પણ બનો. જ્યારે જીવનમાં ઘોર અંધકાર કે મુશ્કેલીઓ આવશે ત્યારે તમારી આ આસ્થા જ તમને માનસિક રીતે ટકી રહેવાની શક્તિ આપશે.
0: બિલકુલ સાચી વાત. વિજ્ઞાન આપણને સાધનો આપે છે, પણ આધ્યાત્મ આપણને એ સાધનોનો સાચો ઉપયોગ કરવાની સમજણ અને આંતરિક શાંતિ આપે છે. આપણી ચર્ચા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એવું લાગી રહ્યું છે કે કામી રીટા શેરપા માત્ર એક વ્યક્તિ નથી, પણ સાહસ અને જીવન જીવવાની કળાની આખી એક યુનિવર્સિટી છે. આ સંવાદને વધુ એક ડગલું આગળ લઈ જતા મને વિચાર આવે છે કે 30મી વખત એવરેસ્ટ સર કર્યા પછી પણ શું તેઓ ક્યારે થાક્યા હશે? આટલી મોટી સફળતા મેળવ્યા પછી પણ માણસ નવો ટાર્ગેટ કઈ રીતે સેટ કરી શકે? કારણ કે સામાન્ય રીતે યુવાનો એક નાનો ગોલ અચીવ કરીને સેચ્યુરેશન પોઈન્ટ પર આવી જતા હોય છે.
1: કામી રીટા માટે એવરેસ્ટ એ કોઈ ટાર્ગેટ નથી કે જેને પૂરો કરીને અટકી જવાય. તેમના માટે એ શ્વાસ લેવા જેવું સ્વાભાવિક કામ છે. યુવાનો જ્યારે કોઈ લક્ષ્યને માત્ર અંત સમજી લે છે ત્યારે તેઓ અટકી જાય છે, પણ જો તમે લક્ષ્યને સતત ચાલનારી પ્રક્રિયા સમજો તો તમે ક્યારેય નહીં થાકો. કામી રીટા આપણને શીખવે છે કે ખરી મજા શિખર પર પહોંચવામાં નથી, પણ એ શિખર સુધી પહોંચવાની સફરમાં અને એ સફર દરમિયાન તમે જે માણસ બનો છો ને એમાં છે. એટલે જ એક એવરેસ્ટ સર થાય એટલે બીજા એવરેસ્ટની તૈયારી શરૂ કરી દેવી, એ જ સાચા યુથ આઇકનની ઓળખ છે.
0: પર્વતની ઊંચાઈ માપી શકાય છે, પણ માણસના ઉત્સાહ અને પ્રેરણાની કોઈ સીમા નથી હોતી. મને અત્યારે કામી રીટા શેરપાના જીવનનો વધુ એક ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો યાદ આવે છે. જ્યારે તેઓ પર્વતારોહણ કરે છે ત્યારે તેમની સાથે માત્ર યુવાન પર્વતારોહકો નથી હોતા, પણ ઘણીવાર મોટી ઉંમરના અને શારીરિક પડકારો ધરાવતા લોકો પણ હોય છે. કામી રીટાએ એવા કેટલાય લોકોને એવરેસ્ટ સર કરાવ્યો છે જેમના વિશે દુનિયાએ વિચાર્યું પણ નહોતું કે તેઓ આ કરી શકશે.
1: બિલકુલ સાચી વાત છે. વિચારોનું આ ભાથું એટલું બહુમૂલ્ય છે કે આ સંવાદ ભલે કલાકો સુધી ચાલે, પણ આકાશવાણીના સમયના કાંટા અને રેડિયોની આ સુંદર પરંપરા આપણને હવે એક સુખદ અંત તરફ જવા ઇશારો કરી રહ્યા છે. આજે આપણી આ ચર્ચા માત્ર કામી રીટા શેરપા નામના એક પર્વતારોહક પૂરતી સીમિત ન રહી, પણ તે આજના યુવાનો માટે જીવન જીવવાની, પડકારો સામે લડવાની અને સફળતાને પચાવવાની એક અદ્ભુત ગાઈડબુક બની ગઈ.
0: ચોક્કસ, આજે આકાશવાણીના માધ્યમથી લાખો યુવાનો સુધી પહોંચવાનો આ લાવો અદ્ભુત હતો. હું યુવાનોને બસ એટલું જ કહીશ કે તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ, આર્થિક તંગી કે નિષ્ફળતાના એવરેસ્ટ આડા આવીને ઊભા રહેશે, પણ એ સમયે હિંમત હારવાને બદલે કામી રીટા શેરપાનો એ હસતો ચહેરો યાદ કરજો જે 54 વર્ષની ઉંમરે પણ -40 ડિગ્રીમાં અડીખમ ઊભો રહીને નવો ઇતિહાસ રચે છે.
1: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવા જ કોઈ પ્રેરણાના શિખર સમાન વ્યક્તિત્વની વાતો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા સપનાઓને પાંખો આપતા રહો. આવજો.
0: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ હિન્દી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું શુભા મુડગલે ગાયેલી કબીર સાહેબની રચનાથી, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ

યાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: અને હવે સમજશો કવિતા પોડવાલ અને જસવંતસિંહે ગાયેલી સુદર્શન ફાકીરની આ રચના.

0: હમણાં જ આપ ગીતો સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
2: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે વર્ષ 2007-2008 થી 2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપી. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજે 1,500 રૂપિયાનો આર્થિક લાભ થશે.
1: 2007-2008-2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓને ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોમાં રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી મને જણાવતા આનંદ થાય છે કે એ ખાંડ મંડળીઓ અને ખેડૂતો માટે 1,500 કરોડ રૂપિયાનો બોજો આનાથી હટવાનો છે.
0: રાજ્યભરમાં ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી કેરબા એટલે કે મોટા ડબ્બા દીઠ 200 લીટર ડીઝલ અપાશે. ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકાર દ્વારા આ અંગે અપાયેલી સત્તાવાર સૂચનાની માહિતી આપી. તેમણે લોકોને ડીઝલની સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી.
1: ખેડૂતોને મુશ્કેલી ન પડે સિઝન છે ત્યારે એમના માટે થઈને 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના આપી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ અમારી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે.
0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે. તમામ કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ ગેરરીતિ થશે અને સામાન્ય લોકો તેનું ધ્યાન દોરશે તો સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરાશે. રાજ્યમાં ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી શરૂ કરાશે. રાજ્ય સરકારની આ જાહેરાત બાદ ખેડૂતો આગામી 10 જૂન સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી નોંધણી કરાવી શકશે. સત્તાવાર યાદી મુજબ તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ ગ્રામ કેન્દ્રો ખાતે ગામડાના કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. અમદાવાદ મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂક થઈ. અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે આવનાર સમયની કામગીરી અંગે માહિતી આપી.
2: અમદાવાદની અંદર બે કેનાલોથી ગોતા ગોધાવી અને ખારીકટ કેનાલ એનું પણ સારી રીતે આપણે આજે 14-14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે. એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે, મને નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ.
0: પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદી, નાયબ મેયર તરીકે મનીષ શિયાળ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વિક્રમ ઓડેદરા, શાસક પક્ષના નેતા તરીકે હર્ષદ બામણીયા અને દંડક તરીકે ક્રિષ્ના કોઠિયાની વરણી કરવામાં આવી. તો મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણી, નાયબ મેયર તરીકે ચિરાગ રાણપરા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે જયંતી પડસુંભિયા અને દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી. જ્યારે નડિયાદ મહાનગરના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલ, નાયબ મેયર તરીકે કલ્પેશ રાવળ, શાસક પક્ષના નેતા તરીકે મેઘના શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરાગ બ્રહ્મભટ્ટ અને દંડક તરીકે પુષ્પા શાહની વરણી કરવામાં આવી. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી વિજેતા ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય સ્વર્ગીય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. ગયા મહિને આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં હર્ષદ પરમારનો વિજય થયો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસયાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. તેમણે કહ્યું, સૌનો સાથ

0: સૌનો વિકાસ સૌનો વિશ્વાસનો મંત્ર દરેક સ્તરે શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત, ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંક નાયકે આ અંગે પ્રતિક્રિયા આપી.
1: આપકે માધ્યમ છે પૂરી દેશ કી ઓર સે માન્ય પ્રધાનમંત્રી જી કા હૃદય સે આભાર પ્રકટ કરતા હું, અભિનંદન કરતા હું, ઓર ઉનકે નેતૃત્વ મેં દેશ દુનિયા મેં આગે બઢ રહા હૈ, જિસ તરહ સે વો ઓર આગે બઢે ઓર 2047 મેં જો વિકસિત ભારત કા જો સંકલ્પ માન્ય પ્રધાનમંત્રી ને દેશ કી જનતા કો દિયા હૈ વો પૂર્ણ કરને દેશ કી જનતા કા આશીર્વાદ સદા ઉન પર રહેગા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે વિશિષ્ટ વ્યક્તિ એટલે કે VIP દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા ભક્તોને અપીલ કરી. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું, મંદિરમાં દર્શન માટે VIP પાસ કે ટિકિટની કોઈ પ્રથા નથી.
2: ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજાવિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે. ટ્રસ્ટમાં VIP કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું VIP દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી.
0: અમદાવાદના ટ્રાન્સટેડિયા ખાતે આગામી 4-8 જૂન સુધી વિશ્વ યોગાસન સ્પર્ધા યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનું આયોજન થવું તે ભારતના પરંપરાગત યોગને વૈશ્વિક રમત તરીકે ઓળખ અપાવવાના પ્રયાસને દર્શાવે છે. ભારતમાં પહેલીવાર યોજાનારી સ્પર્ધાનો હેતુ યોગ અને યોગાસનના જ્ઞાનને પ્રદર્શિત અને પ્રકાશિત કરવાનો હોવાનું પણ શ્રી માંડવીયાએ ઉમેર્યું.
3: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है. योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है और उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े.
0: અમરેલીના જંગલમાં 5 માંથી 2 સિંહના મોત બેબીસિયા વાયરસથી થયાનું જણાવ્યું છે. તેને લઈ વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું અગ્ર મુખ્ય વન સંરક્ષક જયબાલ સિંહે જણાવ્યું.
4: તમામ સિંહના ગ્રુપ છે એના મોનિટરિંગ સતત અમે કરી રહ્યા છીએ. અગાઉથી જ એપ્રિલ માસથી જે બાબતમાં અમે પગલાં લીધેલા હતા અને કન્ટિન્યુઅસલી એનું અમે સતત સ્ટાફ દ્વારા અને ટ્રેકર્સ દ્વારા કે જે ગ્રુપ છે એના ઉપર ધ્યાન આપી રહ્યા છે અને વેટરનરી કેરની જ્યાં જરૂર છે ત્યાં વેટરનરી કેર પણ કરી રહ્યા છીએ.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની યાદી મુજબ હાલ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 42 તેમજ આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. વલસાડમાં કેફી પદાર્થનું કારખાનું ચલાવનારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે, આતંકવાદી વિરોધી દળ ATS અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGની ટીમે ઓપરેશન ક્લીન અંતર્ગત વાપીમાં ભંગારના વખારમાં ચાલતું આ કારખાનું પકડી પાડ્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થશે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં હમણાં 7:30 વાગ્યે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આજની મેચમાં વિજેતા થનારી ટીમ સીધી જ IPLની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક મળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
5: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ, ખાતર, પાણી, બિયારણ, આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ મંત્રાલય, ભારત સરકાર.
6: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, પ્રાકૃતિક ખેતી એ હવે આપણું કર્તવ્ય જ બની રહ્યું હોય એવું લાગે છે. અને આજે પ્રાકૃતિક ખેતી કરતા કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઈ વાઘેરાની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત હવે સાંભળીએ. પિયુષભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
7: નમસ્કાર મેમ.
6: પ્રથમ તો કાર્યક્રમ સાંભળતા મિત્રોને આપનો પરિચય આપશો.
7: મારું નામ પિયુષભાઈ ચંદ્રભાઈ વાઘેરા, ગામ આંબા જંગલ, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. ને મારો અભ્યાસ 12-5 છે અને હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું.
6: પિયુષભાઈ, આજે આપણે પ્રાકૃતિક ખેતી વિશે જ્યારે વાત કરવાના છીએ તો પ્રથમ મને એ કહો કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત ક્યારે કરી અને એ પ્રેરણા આપને કેવી રીતે મળી?
7: પ્રાકૃતિક ખેતી કરવા માટેનો 2010માં ગુજરાતમાં આત્મા પ્રોજેક્ટ થકી 2010માં હું જોડાયો અને તેના પછી હું 2019માં સુભાષ પાલેકરની શિબિર બરુમાળ ખાતે 5 દિવસની ટ્રેનિંગ હતી તેમાં જોડાયો અને એ પછી અમે ઘરે આવ્યા ને અમને એવું લાગ્યું કે જે અમે ખેતી કરતા છે, બાપદાદાથી તો પ્રાકૃતિક ખેતી કરતા જ છે, પણ તેમાં ને સુભાષ પાલેકરની ખેતીમાં ને અમારે જે કરતા હતા એમાં થોડો ડિફરન્સ છે. એના માટે અમે 2019માં ટ્રેનિંગ લીધા પછી 2020થી અમે ચાલુ કરી, એટલે મને પ્રાકૃતિક ખેતીમાં 5 વર્ષ થયા છે.
6: બરાબર છે. એટલે પ્રાકૃતિક ખેતી આપ તો પહેલાંથી કરતા જ હતા, પણ આ બધા સેમિનાર્સ અટેન્ડ કર્યા પછી તમને થયું કે ના, આમાં ને આમાં ફરક છે.
7: છે,
6: બરાબર છે. હવે પ્રાકૃતિક ખેતી પહેલાં કેવી ખેતી થતી?
7: પ્રાકૃતિક ખેતી પહેલાં એવી સિઝન હતી કે અમે ચોમાસા આધારિત જ ખેતી કરતા હતા. એ પછી અમે ઉત્પાદન લેવા માટે રાસાયણિકનો પણ ઉપયોગ કરતા હતા, પણ અમને એવું લાગ્યું કે જ્યારથી અમે સુભાષ પાલેકરની આત્મા થ્રુ શિબિર યોજી ત્યાર પછી અમને એવું થયું કે નહીં, આ આપણે જે જમીન છે એ જમીનનો તો આપણે બગાડ કરતા છે, તો આવનારી પેઢી માટે છું. તો અમે પછી સુભાષ પાલેકરની જે શિબિર યોજી એટલે 2020થી અમે પ્રાકૃતિક ખેતી માટે પ્લાન કર્યું ને અત્યારે અમારી જમીન 5 એકર છે, તેમાંથી અમે શરૂઆતમાં 1 એકર લીધી હતી, 1 એકર પછી 2 એકર, એમ કરતાં કરતાં અમે જે 5 એકરની અમારી જમીન છે એ બધી અમે પ્રાકૃતિક ખેતી માટે જ કન્વર્ટ કરવાના છે.
6: બરાબર છે. હવે પ્રાકૃતિક ખેતી જો શરૂ કરવી હોય તો પ્રથમ શાની જરૂરિયાત હોય છે?
7: પ્રાકૃતિક ખેતી આપણે શરૂ કરવી હોય તો આપણા વડીલો, આપણા પાસે દેશી ગાય તો છે જ. મોસ્ટ ઓફલી આપણે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો આપણા પાસે કમસે કમ 1 ગાય તો હોવી જરૂરી છે. એટલે જે મોસ્ટ ઓફલી અમારા જે ગામડાના એરિયા છે, એટલે અમે આગળ વર્ષોથી બાપદાદાથી અમારા પાસે પશુધન હતું જ, એટલે હાલની તબક્કે મારી પાસે 2 ગાય છે, એટલે 1 ગાય હોય તો આપણને 10 એકર સુધીની ખેતી કરી શકાય. અને પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન તો આપણે ગાય જોઈએ, ગાયમાંથી આપણને સાન મળે, ગૌમૂત્ર જ મળે, એ આપણે વેસ્ટ જ જઈએ. એના માટે અમે એવો એક કોઢારું બનાવેલું કે તે કોઢારમાં ગાય વ્યવસ્થિત સાણ આપે, એ સાણને વ્યવસ્થિત રીતે અમે સાચવીએ અને જે ગૌમૂત્ર હોય એ ગૌમૂત્રને અમે વેસ્ટેજ નહીં કરીએ, એને ઝીલી લઈએ, કાં તો એને જે અમે અવાડો બનાવેલો હોય એના નીચે અમે એક ડોલ મૂકેલી, એ ડોલમાં બધું સંગ્રહ થાય. એટલે જેવું સંગ્રહ થાય એટલે બીજા અમે ડ્રમમાં ભરી લઈએ ગાયનું ગૌમૂત્ર. એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન ગાય જોઈએ. મેડમ, મારી પાસે દેશી ગાય બે છે અને બાકીની બધી 6 હોસ્ટેન ગાય છે.
8: બરાબર છે. હવે દેશી ગાય અને બીજી ગાયનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં થઈ શકે?
7: થઈ શકે, પણ જે દેશી ગાયમાં જેટલું મેન્ટેજ છે, જેટલી પાવર છે, એ પેલા હોસ્ટેન ગાયમાં નથી. કેમ કે આપણને દેશી ગાયનું ગોબર 10 ગ્રામ લઈએ તો એમાં 1 જ ગ્રામ લઈએ તો એમાં 3000 કરોડથી વધારે બેક્ટેરિયા હોય, ત્યારે હોસ્ટેન ગાયમાં એટલા બેક્ટેરિયા હોતા નથી.
8: એટલે આપ તો જે પ્રાકૃતિક ખેતી કરો છો તો જે તમારી પાસે 2 દેશી ગાયો છે એનો ઉપયોગ કરીને
7: જ અમે કરીએ છીએ.
8: બરાબર છે. હવે આપે આપના ખેતરમાં કયા કયા પાકો લીધેલા છે?
7: મેડમ, ચોમાસામાં કરીએ ત્યારે ચોમાસામાં અમે ડાંગર કરીએ, પછી નાગલી કરીએ, અડદ કરીએ અને તુવર કરીએ અને ખરસાણી કરીએ. એ અમારા ચોમાસાના પાક થયા. અને જ્યારે અમે શિયાળામાં ખેતી કરીએ ત્યારે અમે શિયાળામાં તુવેર વાવીએ, વાલ વાવીએ, પછી ચણા વાવીએ અને અમે કાંદા બી રોપીએ ને અમે શાકભાજી બી કરીએ. તેમાં શાકભાજીમાં છે ભીંડા છે, પછી દૂધી છે, પછી ટામેટી છે, પછી વેંગણ છે અને તેમાં પછી મૂળા બી, મૂળા એ અમે શિયાળા પાકમાં અમે કરીએ.
8: આટલી વિવિધ ખેતી એ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી થકી જ કરો છો?
7: હા મેડમ, એ અમે પ્રાકૃતિકથી જ કરીએ છીએ.
8: ખૂબ જ સરસ. આટલી વિવિધ ખેતી આપ કરો છો, દાખલા તરીકે ડાંગર, હળદર, નાગલી, વાલ વગેરે, તો આ બધા જ પાકોની સિઝન જુદી જુદી હોવા છતાં આપ કેવી રીતે ખાતર, પાણી અને એ બધું મેનેજ કરો છો?
7: મેડમ, પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂત તરીકે આવડત છે કે એને મેન્ટેન કઈ રીતે કરાય. તે પ્રાકૃતિક ખેતીમાં એક જમીનની ગુણવત્તા સચવાઈ રહે અને એનો ભેજની ક્ષમતા વધે પ્રાકૃતિક ખેતીમાં. જ્યારે રાસાયણિક ખાતરમાં આપણે આ કરીએ તો આપણને 2 કે 3 દિવસે પિયત આપવું પડે. જ્યારે આપણને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો અઠવાડિયામાં 1 વખત પાણી આપો તો સારામાં સારું. કેમ કે પ્રાકૃતિક ખેતી કરવા માટે 5 આધારસ્તંભો છે. પહેલામાં પહેલાં તો આપણને બીજ લાવીએ. એ બીજ આપણને મોસ્ટ ઓફલી આપણે બજાર લાવવા કરતાં ઘેરનું બિયારણ સાચવીને રાખીએ સારામાં સારું છે. અમે જે બિયારણ કરીએ એ ઘેરનું જ બિયારણ અમે ખેતરમાં વાપરીએ છીએ. એટલે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, પછી આચ્છાદન ને વાપસા એ આ પ્રાકૃતિક ખેતીના મૂળ આધારસ્તંભો છે. એના થકી એ એટલું આપણા ખેતરમાં કરીએ તો આપણને જે ખેતરનું મેનેજમેન્ટ છે, પાણીનું પિયત આપવાનું, એ મેનેજમેન્ટ ટકી રહે.
8: બરાબર છે. હવે આપની પાસે પશુધન વિપુલ પ્રમાણમાં છે તો ઘાસચારો પણ ઉગાડતા હશો?
7: હા મેડમ.
8: તો એમાં કઈ કઈ વેરાયટી આપે ઉગાડેલી છે?
7: મેડમ, એના માટે અમે ઘરે જ જે બિયારણ કરીએ કે બજારમાંથી અમે લાવીએ અમુક ઘાસચારા માટે, તો સૌપ્રથમ લાવ્યા પછી એને અમે બીજનો પટ આપીએ અને પછી વાવણી કરીએ. તો જુવાર છે, પછી બાજરી, રજકા બાજરી છે, એ અમે ઘાસચારા માટે ઉગાડીને અમે પશુને આપીએ છીએ. તેના થકી પશુની તંદુરસ્તી સચવાઈ રહે અને આપણને બી જે ઉત્પાદન મળે એ સારું મળે.
8: બરાબર છે. પ્રાકૃતિક ખેતીમાં ખાતર વિવિધ રીતે બનાવવામાં આવે છે તો એ વિશે હવે વાત કરશો.
7: આપણે એવું માનીએ કે પ્રાકૃતિક ખેતીમાં ખાતરનો એક મેઇન સ્ત્રોત છે. તો ખાતર બનાવવા માટે આપણને દેશી ગાય જોઈએ. દેશી ગાય હોય તો આપણને એ ખાતર બનાવવામાં ઈઝી છે. આપણે બજારમાંથી કશું લાવવાની જરૂર નથી. કેમ કે આપણને કુદરતી સંસાધનો આપણને આપ્યા જ છે તો એનો જ ઉપયોગ કરવાનો છે. એ 0 બજેટની ખેતી છે. એમાં આપણને કંઈ પૈસાની જરૂર નથી પડતી. એના માટે દેશી ગાય હોય તો દેશી ગાયમાંથી આપણને સાન મળે, ગૌમૂત્ર મળે. પછી આપણે સાથે ખેતી કરતા હોય તો આપણે શેડે પાડે શેરડી બી રોપી શકાય, તો એ શેરડીનો બી આપણે ઉપયોગ કરીએ. પછી પપૈયા હોય તો પપૈયાનો બી ઉપયોગ કરી શકીએ. કેમ કે ખાતર બનાવવા માટે પહેલામાં પહેલું આપણને સાણ 10 કિલો કરી રાખવાનું, પછી એના માટે 10 લિટર ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો બેસન ને 1 મુઠ્ઠી આપણને શેડાપાળાની માટી, કાં તો વડ કે પીપળની નીચેની 1 મુઠ્ઠી માટી આપણને જોઈએ. એટલા સાધનો ભેગા કરીને આપણને 200 લિટર ડ્રમમાં આપણે 1 એકર માટે ખાતર બનાવી શકાય.
8: એ ખાતરને શું કહેવાય?
7: એ ખાતરને જીવામૃત કહેવાય. અને જીવામ અમૃત બનાવીને એ 15 દિવસે એનો ઉપયોગ થવો જોઈએ. એ બનાવ્યા પછી એને 5 દિવસ માટે એને ઘડિયાળની કાંટાની દિશામાં આપણે એને હેલાવવું પડે અને 5 દિવસ પછી એ ખાતર જીવામૃત તૈયાર થઈ જાય.

0: અને જીવામૃત તૈયાર થયા પછી જે બી આપણે પાક ખેતરમાં કરેલો હશે તો એને આપણે એક પંપમાં 2 લિટર 15 લિટરના પંપ નાખીને એનો ડ્રેન્ચિંગ કાં તો સ્પ્રે કરી શકાય.
1: પિયુષભાઈ, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા ખાતરની તો આપે વાત કરી, પરંતુ જો પાકમાં કીટકો કે જીવાતોનો ઉપદ્રવ જણાય તો એવા સમયે પ્રાકૃતિક ખેતીમાં કઈ દવાઓનો છંટકાવ કરી શકાય?
0: એના માટે અગ્નિઅસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, ખેતી કરતા પહેલાં એને બનાવવા પડે અને એ બનાવીને આપણને જ્યારે ખેતી કરીએ તો એના પર રોગ જીવાત નહીં આવે એના પહેલાં આપણે એનો અગ્નિઅસ્ત્રનો કે નિમાસ્ત્રનો કરી દેવો જોઈએ, જેના લીધે આપણને પાકમાં રોગ જીવાતનો સામનો કરી શકાય.
1: એટલે રોગ જીવાત આવ્યા પહેલા જ એનો છંટકાવ કરી દેવાનો?
0: હા, જ્યારે આપણે રોપણી કરીએ ખેતરમાં ત્યારે એના પહેલા આપણે છંટકાવ કરી દઈએ, પહેલાથી જે અટેક આવવાના બંધ થઈ જાય.
1: બરાબર છે.
0: કેમ કે એમાંથી સ્મેલ આવે, એ સ્મેલના લીધે જે કીટકો છે એ ભાગે.
1: આ નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર કેવી રીતે બનાવવામાં આવે છે?
0: નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર બનાવવા માટે 5 કિલો સાણ જોઈએ અને 5 લિટર ગૌમૂત્ર જોઈએ. અને અર્ક બનાવવા માટે આપણે નિમાસ્ત્ર બનાવીએ તો લીમડાનો પાલો જોઈએ, કેમ કે જેટલો આપણે યુઝ કરવાના હોય તો એના બનાવવા પ્રમાણે એ 5 કિલો આપણે લીમડાના પાન લઈએ, પછી એમાં 1 કિલો છે તો આપણે તીખી મરચાંની ચટણી લેવી પડે, પછી એમાં છે તો 500 ગ્રામ જેટલું આપણે લસણ જોઈએ, એનું મિશ્ર બનાવીને એક ઉભરો આવે આપણે ચૂલા પર મૂકી દેવાનું, તો પહેલો સાણ છે એમાં પાણી નાખવાનું, તેમાં 5 કિલો સાણ લીધું તો 5 કિલો ગૌમૂત્ર લીધું તો એમાં આપણને 10 લિટર પાણી ઉમેરીને એક ઉભરો આવે એટલો ઉભરી લેવાનો અને એને ઠંડુ પાડીને પછી આપણે ગાળી અને એનો સંગ્રહ કરી રાખવાનો, જ્યારે આપણને ખેતરમાં રોગ જીવાત આવે ત્યારે એનો સ્પ્રે કરી દેવાનો.
1: અને અગ્નિઅસ્ત્ર?
0: અગ્નિઅસ્ત્રમાં બી એ જ પદ્ધતિ આવે ને એ પદ્ધતિથી જ બનાવવામાં આવે.
1: બરાબર છે. અને આ પ્રકારના જે અસ્ત્રો પહેલાથી બનાવીને રાખો છો તો એ કેટલા દિવસ સુધી ચાલે?
0: એક વખત બગડતા પછી 6 મહિના સુધી આપણને એનો યુઝ કરી શકાય, 6 મહિના પછી એનો એક્સપાયર ડેટ થઈ જાય.
1: હવે સામાન્ય રીતે બધા જ ખેડૂત મિત્રોનું એવું કહેવું હોય છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરીએ તો ઉત્પાદન ઓછું મળે છે, શું આપ આ વાત સાથે સહમત છો?
0: ના મેડમ, એ સાથે સહમત નથી, કેમ કે અમે હવે 5 વર્ષથી કરીએ, પ્રાકૃતિક ખેતરમાં એટલો બધો રોગ જીવાતનો એટેક આવતો નથી અને જે પાણી માટે સક્ષમ રહે એ ટકી રહે, માનો કે 10 દિવસ સુધી વરસાદ ખેંચાયો હોય તો બે એ ખેતર તેવું ને તેવું જ રહે.
1: બરાબર છે. હવે આપે રાસાયણિક અને પ્રાકૃતિક બંને જ પ્રકારની ખેતી કરેલી છે, તો પ્રાકૃતિક ખેતી બાદ જે ફળો કે શાકભાજીઓ મળે છે તો એમાં ફરક જણાયો તમને?
0: હા મેડમ, એમાં જે ક્વોલિટી છે એ આખી બદલાઈ જાય, કેમ કે ફળમાં હોય તો ફળનો જે જીવામૃતનો સ્પ્રે આપીએ કે એનાથી આખી ચમકદાર બને એટલે ટેસ્ટ બી અલગ આવે અને મોસ્ટ ઓફલી આપણા શરીર માટે આરોગ્ય માટે પ્રાકૃતિક સારામાં સારું.
1: આપે પાકો કરેલા છે ડાંગર, હળદર, નાગલી, તુવર, એ બધું આપ કયા બજારમાં આપો પછી?
0: એ મેડમ, અમે સૌ પહેલાં તો અમે અમારા માટે યુઝ કરીએ, પછી જે વધે એ અમે બજારમાં વેચીએ છીએ. બજારમાં એટલે મોસ્ટ ઓફલી અમે અત્યારે એક સરકારનો જે એફિયો એક ખેડૂત સંગઠન છે, એ ખેડૂત સંગઠન બનાવેલું છે, એ ખેડૂત સંગઠનમાં અમે બજાર માટે એમાં અમે વેચીએ છીએ એ પછી માર્કેટમાં એ લોકો ત્યાંથી લઈ જાય છે અને 5 ગણા પૈસા પ્રાકૃતિકમાં વધારે મળે છે.
1: બરાબર છે. પિયુષભાઈ, કાર્યક્રમ સાંભળતા મિત્રોને આપે કંઈ કહેવું હોય પ્રાકૃતિક ખેતી વિશે?
0: મિત્રોને એક જ વિનંતી કે આપના ઘરે દેશી ગાય અવશ્ય પાળો અને એ થકી આપણને સારું ઉત્પાદન મળશે અને આપના ઘરે સુખ શાંતિ મળશે. અત્યારે અવનવી બીમારી ગામડામાં બે આવી છે કે કેન્સર છે, ડાયાબિટીસ છે, સુગર છે. હવે આજથી 30 વર્ષ પહેલાં ગામડામાં એવી કોઈ બીમારી ન હતી, પણ અત્યારે એવી વિવિધ બીમારી છે. કોરોના કાળ જોયું કે શરીરની ઇમ્યુનિટી વધારવા માટે શું જોઈએ, સૌથી વધારે બજારના લોકો પ્રાકૃતિક ખેતી માટે જે ફળ પાક જે કંઈ વેરાયટી હોય એ વધારે પસંદ કરે, એટલે જે આવનારી પેઢી છે પ્રાકૃતિક ખેતી કરે ને આપણને આપણી ધરતી બચાવીએ કે આપણા દેશની એક ધરતી માતાની રક્ષા થાય.
1: બરાબર. અને સારું ખાવાથી સારું આરોગ્ય
0: દાન મળે.
1: ખૂબ જ સરસ. પિયુષભાઈ, આપ આપનો કિંમતી સમય કાઢી આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહ્યા અને પ્રાકૃતિક ખેતી વિશેની જે આ સુંદર માહિતી વહેંચી એ ચોક્કસ કાર્યક્રમ સાંભળતા મિત્રોને લાભદાયી થશે. હું મેઘના દમણિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: થેન્ક યુ મેડમ. થેન્ક યુ.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાકૃતિક ખેતી કરતા કપરાળા તાલુકાના આંબા જંગલ ગામના પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઈ વાઘેરાની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત.

0: Akashvani at 90.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં સુંદર મજાનું આ ભજન.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજન. ગાયક કલાકાર હતા હેમંત ચૌહાણ.
1: અરે અરે અરે, ક્યા કર રહા હૈ? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હૈ તેરે બીજું કા
2: પુતલા બોલ લે.
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
2: મતલબ
1: દેખ બેટા, તું જો યે અંધાધુન રસાયન મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
1: है? बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર અને સાથી કલાકારોના સ્વરમાં સુંદર મજાની આ આરતી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આરતી. ગાયક કલાકાર હતા મહેન્દ્ર કપૂર અને સાથી કલાકારો.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓએ સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. શ્રી સિંઘે વધુમાં કહ્યું કે માળખાકીય સુવિધાના વિકાસ અને નિર્ણાયક વૈશ્વિક નેતૃત્વથી લઈ એક સશક્ત રાષ્ટ્રીય સુરક્ષાના માળખા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

0: ભારતની વિકાસ યાત્રા પ્રત્યે શ્રી મોદીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા શ્રી સિંઘે કહ્યું કે રાષ્ટ્ર પ્રત્યે તેમનો અતૂટ સંકલ્પ અને નિસ્વાર્થ સમર્પણ લાખો લોકોને પ્રેરણા આપતું રહેશે. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ નો મંત્ર દરેક સ્તર પર શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત અને ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરશે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સાંચુ બોર્ડર આઉટપોસ્ટ પર પ્રહરી પરિષદમાં સરહદ સુરક્ષા બળ બીએસએફના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સરહદ પારથી ઉદ્ભવતા જોખમોની સાથે સાથે આવા જોખમોને મદદ કરતા આંતરિક તત્વો પર પણ ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે દાણચોરીમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે વ્યાપક સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવા બીએસએફ, સશસ્ત્ર દળો, સ્થાનિક વહીવટ અને જાગૃત નાગરિકોને જોડતા બહુસ્તરીય 4 પોઈન્ટ સુરક્ષા ગ્રીડ જરૂરી છે.
1: ડ્રોન ઓર અન્ય ઉપકરણો કે લીએ ભારત સરકાર ડ્રોન રોધી સંયંત્ર લગાને કી શરૂઆત અગલે 6 માહ મેં હી કર લેગી. પરંતુ ડ્રોન ઉતરતા તો ભારત કી ભૂમિ મેં હૈ, કોણ ઇસકે અંદર કે મટીરિયલ કો દેશ વિરોધી કાર્યો કે લીએ ઉપયોગ કરતા હૈ, ઇસ પર હમારી પૈની નજર હોની ચાહીએ. ઓર ઇસકે ન્યુટ્રલાઇઝેશન કે લીએ સિવિલ ઓથોરિટી ઓર ડિસ્ટ્રિક્ટ પુલિસ સે હમારા જીવંત સંપર્ક હોના ચાહીએ ઓર પરિણામ લક્ષી કાર્યવાહી ભી હમને કરની પડેગી.
0: ઘૂસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ સનદી જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલકર હશે. શ્રી શાહે કહ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તન લાવી રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વસ્તી વિષયક પરિવર્તન પર ઉચ્ચસ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ તેમની 3 દિવસની સિક્કિમ મુલાકાત અંતર્ગત ઓર્કેડોરિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ ઓર્કેડોરિયમ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું. આવતીકાલે રાષ્ટ્રપતિ નાથુલા પાસની મુલાકાત લેશે અને સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ક્વાડ રાષ્ટ્રોએ આજે ગઠબંધન કાર્યસૂચીની પ્રગતિની સમીક્ષા કરી અને ઇન્ડો પેસિફિક સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરી. બેઠકના સમાપન બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના અધિક સચિવ કે નાગરાજ નાયડુએ જણાવ્યું કે બેઠકે મુક્ત અને ખુલ્લા ભારત પ્રશાંત ક્ષેત્ર માટે ક્વાડની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. તેમણે કહ્યું કે ચર્ચા ક્વાડ સહયોગના 4 સ્તંભોની આસપાસ કેન્દ્રિત હતી, જેમાં દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકીઓ અને માનવતાવાદી સહાય અને આપત્તિ પ્રતિભાવનો સમાવેશ થાય છે. શ્રી નાયડુએ કહ્યું કે વિદેશી મંત્રીઓએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની આકરી ટીકા કરી હતી. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ક્વાડ એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ડોક્ટર જયશંકરે ભાર મૂકતા કહ્યું કે ભારત પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વિકાસ અને સ્થિરતા માટે પ્રેરક બની રહેવું જોઈએ. તેમણે કહ્યું કે દરિયાઈ લોકશાહી, બહુલવાદી સમાજ અને બજાર અર્થતંત્ર તરીકે ક્વાડ રાષ્ટ્રો મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યે જવાબદારી વહેંચીએ છે. તેમના નિવેદનમાં અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા આ વર્ષના અંતમાં થનાર ક્વાડ દેશોની ઇંધણ સુરક્ષા ફોરમ માટે યજમાની કરશે. જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગીએ તેમના સંયુક્ત પત્રકાર પરિષદમાં હોર્મુઝ સમુદ્રધુની મુક્ત અને સલામત નેવિગેશન સુનિશ્ચિત કરવા તેમજ પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવા માટે રાજદ્વારી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે જણાવ્યું હતું કે ક્વાડ એ ક્વાડ પાર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશીપ દ્વારા ક્વાડથી પેસિફિક સુધીની અત્યાર સુધીની સૌથી મજબૂત પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore abad ને ફોલો કરશો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ગુજરાતના અમદાવાદમાં આગામી 4-8 જૂન દરમિયાન પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર

0: પરિષદને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે દેશની પરંપરાગત આરોગ્ય પ્રણાલીને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. વર્ષ 2036 ઓલિમ્પિકનું રમતોનું આયોજન કરવા ભારતની દાવેદારીને ધ્યાનમાં રાખીને યોગાસનને ભવિષ્યની ઓલિમ્પિક રમતોની યાદીમાં સમાવવા પ્રયાસ કરાશે.
1: પહેલી વાર વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ ઇન્ડિયામાં હો રહી હૈ, અમદાવાદમાં હો રહી હૈ. યોગ ભારત કે દ્વારા દુનિયા કો દી ગઈ એક અનમોલ ભેટ ભી હૈ, ઓર ઉસકો દેશ ઓર દુનિયામાં આપકે દ્વારા પ્રસારિત હો, તાકી હમારા યોગ હમારા યોગા કા દુનિયામાં મહત્વ બઢે.
0: મૂડીબજારના નિયમનકાર સેબીના અધ્યક્ષ તુહિન કાંતા પાંડેએ કોર્પોરેટ બેન્ડ બોન્ડ જોખમયુક્ત ન હોવાનું જણાવ્યું. મુંબઈમાં કેર એચ ડેટ માર્કેટમાં સમિટમાં બોલતા સેબીના વડાએ જણાવ્યું હતું કે બ્લોકચેન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોર્પોરેટ બોન્ડને ટોકનાઇઝડ કરવા એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચારણા કરવામાં આવી રહી છે, જેથી સમાધાન કાર્યક્ષમતા, પારદર્શકતા અને સુલભતામાં સુધારો થાય. રશિયાએ યુક્રેન પર 100થી વધુ ડ્રોન અને 2 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાની યુક્રેનિયન વાયુસેનાએ પુષ્ટિ કરી છે. રશિયાએ રાજદારી મિશનના સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા અપીલ કરી છે અને રહેવાસીઓને લશ્કરી અને સરકારી સુવિધાઓથી દૂર રહેવા કહ્યું છે. રશિયાના વિદેશમંત્રી સેંગેઈ લવરોવે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોન પર વાત કરીને અમેરિકી રાજદ્વારી સભ્યોને કીવમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. દરમિયાન યુરોપિયન સંઘ, ફ્રેન્ચ, પોલિશ પ્રતિનિધિમંડળોએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ દેશ છોડશે નહીં. પૂર્વ લેબનોનના બેકા ખીણમાં આવેલા મશઘરા ગામ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે. અમેરિકામાં લેબનીઝ અને ઇઝરાયેલના સૈન્ય પ્રતિનિધિમંડળો વચ્ચે યોજાનારી બેઠકના 3 દિવસ પહેલા આ હુમલા થયા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઇઝબુલ્લા સામે વધુ આક્રમક હુમલાઓની જાહેરાત કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને ભારતીય પુરૂષ ડબલ્સ જોડી સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રાઉન્ડ 16માં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં સિંધુએ ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વરદાનીને હરાવીને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. દરમિયાન પુરૂષ ડબલ્સમાં ભારતીય જોડીએ પ્રેસલી સ્મિથ અને ચેન્ઝી યીની અમેરિકાની જોડી સામે મજબૂત વિજય મેળવી બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20માં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થઈ રહ્યો છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રજત પાટીદારની આગેવાની હેઠળની બેંગલુરુની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 50 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસયાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓની સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ.
3: हवा महल कार्यक्रम में आइए आज सुनते हैं सुरेंद्र गुलाटी के लिखे नाटक यादों की परछाइयां का दूसरा भाग. निर्देशन दीनानाथ का है.